0: නුවදියක මෙගහර්ට්ස් දිවේ FM අබදුවස් එම්ම ගාතුග
1: Assalamu alaikum.
2: Wa alaikum salam. Donta hal kinita?
1: Donta hal rangaru. Fatun ko ko bali veule ka ingeta.
2: A donta. Komme do ko salu bala. Beenu mahiter ka for ko temu midani. Donta kambut no e. Fatun ko ko ekanya no ane. Ko ko ekanya ule ti doctor da kam mes ta divaneta. Ehem ve mekam ve sar me mara farwa teri kamai ki eba kora.
3: ફિલ્મા મ્યુઝિકગે દુનિયા ફિનાલુ મા તૈયારતા
4: એહેંગ મવાડમ ઓપ્પોન હોદા તૈયાર વે દિવે એફએમ ગે મુનિપુર એફએમ ગે દાયરા ગે હાસ જો એન ફસ આહર પતક
3: બોક્સ ઓફ યુ ગે એમ મે હિટ ફિલ્મ તગુ ગે માવલુ માત
5: ઇરઈ મહેર કી રકમ બબાચ મર કોઈ રિશ્તા નહી
4: એમ મે ફહુ ગે ટ્રેલર તક બલા લંગ એમ મે કમુદાને સીરીઝ તક આદિ હફતા ગે તરી
6: યર્સ decades each life a faded lesser copy
3: of the popcorn theater in me kamuda film toge ha samanzarta ost bank handa natta anulave lavata ka tibe fulge magbu tariya kaiku nuwadi hasikun
7: khaye sare phone kobbala mihil phone
8: nikam bisnal bala wafir vejer tikam huttala ahare miuna dicchi ke nubuna
3: emme fas komme haftaiku hukuru de hoge mendur fo de chahair
4: hame ekani nuwadi ekem megahertz dive fm
9: चंदाई देखा अखा बाजू माँ हमरे रखा ई देख करे मनवा तैया धक्का
10: एम फर्स्ट